સુપ્રભાત શ્રોતા મિત્રો, પ્રસારણના આરંભે આપ સૌનું સ્વાગત છે. આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર.

શ્રોતા મિત્રો, આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. હેમંત ચૌહાણના સ્વરે ગવાયેલ આ પ્રાચીન ભક્તિ રચનાથી.

જગમલ બારોટના સ્વરિયા ભજન આપે સાંભળ્યું દાસ સવાનું. મિત્રો, સમય અત્યારે સવારના 6:24 અને 31 સેકન્ડ થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો ભજનનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી. પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. કાર્યક્રમમાં હવે સાંભળીએ હેમંત ચૌહાણના સ્વરે ગવાયેલ આ ભક્તિ રચના

જમનાબેન ગોંડલિયાના સ્વરે ગવાયેલ આ અંતિમ ભજન સાથે જ આજનો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: શ્રી રામચરિત માનસ ગાનનો ભાગ 214મો આપ સાંભળી રહ્યા હતા. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 6:45 થઈ રહી છે. પ્રસ્તુત છે આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય છે માનવીય ગુણોનો મહિમા.

એક નગર હતું. નગરની ભાગોળે દેવળ હતું. દેવળમાં એક પવિત્ર પાદરી રહે. પાદરી પવિત્ર અને દયાળુ હતા. એક દિવસે પાદરી પાસે એક ચોર આવ્યો. પાદરીએ એના પર દયા કરી રાતવાસો કરવાની સુવિધા આપી. ચાંદીના વાસણમાં જમવાનું આપ્યું.

કે આ થાળી તમે એને ભેટમાં આપી છે. પાદરીએ થોડી ક્ષણો મૌન રહી સ્વાભાવિક રીતે કહ્યું, સાચું છે, એ સાચું બોલે છે. મેં એને ચાંદીની થાળીની સાથે ચાંદીનો ગ્લાસ પણ આપ્યો હતો, પરંતુ ઉતાવળમાં તે ભૂલી ગયો. ગુનેગાર એટલે કે ચોરે પાદરીની માનવતા, માનવીય ગુણના કારણે ચોરી, ગુના કરવાનું છોડી દીધું અને એક આદર્શ મનુષ્ય તરીકે જાણીતો બની ગયો.

સવારે જ્યારે પાદરી જાગ્યા ત્યારે પેલો ગાયબ. એટલું જ નહીં પરંતુ ચાંદીની થાળી પણ લઈ ગયો હતો. બે ત્રણ દિવસમાં તે પોલીસને હાથે પકડાઈ ગયો. પોલીસ તેને લઈ પાદરી પાસે આવી. પોલીસે પાદરીને પૂછ્યું, આ માણસ એવું કહે છે

માનવતા જ મનુષ્યનો મહાન ગુણ ગણાય. માનવીય ગુણની કદર કરી તેને અપનાવવો જોઈએ. મહાપુરુષોમાં માનવીય ગુણોના દર્શન થાય છે. વિદવત્તા કરતા માનવીય ગુણો ચડિયાતા છે. મનુષ્ય માત્ર માટે માનવીય ગુણો વડે વ્યવહાર કરો.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

કાર્યક્રમની રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, 7 હિન્દીમાં સમાચાર અને 7:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલી કરવામાં આવશે. પ્રાદેશિક સમાચારનો સમય રહેશે 7:10. સહપ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 7:20.

7:45 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. ત્યારબાદ FM ગોધરા પરથી એક ગીતની રજૂઆત થશે 7:55. 8:00 સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક સાંભળી શકશો 8:30 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. ત્યારબાદ 9:00 વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ સાંભળશો અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

કવ્વાલીનો કાર્યક્રમ FM ગોધરા પરથી રજૂ કરવામાં આવશે સવારના 10 કલાકે. 10:30 થી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે. બપોરે 1 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

સાંજે 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NCERT અને 6 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ કરવામાં આવશે આકાશવાણીના

ગોધરા કેન્દ્ર પરથી. ત્યારબાદ 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કૃષિ જગત રજૂ કરવામાં આવશે સાંજે 7:20 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. આજના કાર્યક્રમનો વિષય છે ખેતી કાર્ય માટે પાણી બચાવવાના ઉપાયો. આ વાર્તાલાપના લેખક છે તેજલ ત્રિવેદી, પ્રવક્તા છે વિપુલ પુરોહિત. સાંજે 7:50 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

હિન્દી ફિલ્મ સંગીત પર આધારિત કાર્યક્રમ સુર માધુરી સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે. રાત્રિના 9:15થી વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ સાંભળશો મુંબઈ કેન્દ્ર પરથી. 11 વાગે હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. અમારી પ્રસારણ યાત્રાનું સમાપન થશે રાત્રિના 11:10. તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા હવે પછી પ્રસારિત થનારા મુખ્ય કાર્યક્રમોની. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

હવે થોડી જ વારમાં સાંભળીએ 6:55 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે સંસ્કૃતમાં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29 જાહેર કરાઈ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. પૂરથી અસરગ્રસ્ત દક્ષિણ ગુજરાતની મુલાકાત લેતા મુખ્યમંત્રી. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી. આઈસીએમએઆઈના દ્વારા સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરાયું. અમદાવાદના મનોજ પટેલે ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક મેળવ્યો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29નું લોન્ચિંગ કરતા જણાવ્યું કે આ પોલિસી દ્વારા ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. શ્રી પટેલે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં ભારત વિશ્વના સૌથી મોટા ડેટા યુઝર અને ડેટા ઉત્પાદક દેશોમાં સ્થાન મેળવી રહ્યું છે. ડિજિટલ યુગમાં ડેટા જ વિકસિત ભારતના આર્થિક વિકાસનો નવો આધાર બની ડિજિટલ અર્થવ્યવસ્થાને નવી દિશા આપી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારની મજબૂત વિશ્વસનીયતાને કારણે આ પોલિસીની 7.5 ગીગાવોટની ક્ષમતા સામે દેશ વિદેશની અગ્રણી કંપનીઓના તેના કરતાં બમણી ક્ષમતાની માંગ સાથેના માંગણીપત્રો સરકારને મળ્યા છે. ડેટા સેન્ટરમાં સૌથી વધુ વીજળી અને પાણીની જરૂરિયાત હોવાથી આ પોલિસી હેઠળ ડેટા સેન્ટરોમાં વપરાતી કુલ ઉર્જામાંથી 51% ઉર્જા ફરજિયાતપણે હરિત ઉર્જા જ વાપરવી પડશે, જેથી દરિયાના પાણીના મીઠું કરવા માટેના ડિસેલેશન પ્લાન્ટ પર ભાર મૂકીને પાણી પુરવઠો આપવામાં આવશે.
1: ઓર ડેટા સેન્ટર કી પોલિસી 7.5 ગીગા કી કેપેસિટી કી જબ પોલિસી લોન્ચ હો રહી હૈ ઉસકે સામને પૂરે ગુજરાત મે કુલ મિલા કે જો પોલિસી આજ લોન્ચ હો રહી હૈ ઉસસે કરીબન ડબલ કેપેસિટી કી ડિમાન્ડ આજ રાજ્ય સરકાર કે પાસ દેશ એવમ દુનિયા કી લીડિંગ કંપનીઝ દ્વારા અપને ડેટા સેન્ટર ગુજરાત મેં અલગ અલગ સ્થાન પર સ્થાપિત કરવા કે લીએ રિક્વેસ્ટ લેટર ઉન્હોને ભેજ લીએ હૈ

0: કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. ગાંધીનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે દેશના અર્થતંત્ર અને પ્રગતિમાં પરિવહન ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો. તેમણે જાહેર પરિવહનને સુવિધાજનક, આર્થિક રીતે પરવડે એવું અને સુલભ બનાવવાની ઓપરેટરોને અપીલ પણ કરી.
1: और मुझे खुशी है कि हमारी इंडस्ट्री जिस प्रकार से टेक्नोलॉजी में, कॉस्ट में जो डेवलपमेंट कर रही है, उससे हमारा एक मिशन है कि हमें जल्दी ही पहले नंबर पर पहुंचना है. ये इंडस्ट्री इतनी इंपॉर्टेंट है कि ये 4.5 लाख करोड़ एज ए स्टेट जीएसटी एंड सेंट्रल जीएसटी सबसे ज्यादा रेवेन्यू राज्य सरकार और भारत सरकार को देती है.
0: રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો, જેને લઈ નવસારી વલસાડના જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ અને ધારાસભ્યો તથા પદાધિકારીઓ સાથે ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી. તાજેતરના ભારે વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલ બચાવ રાહતની કામગીરીની પણ સમીક્ષા કરી. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમજ સહાય કામગીરી અંગે જરૂરી દિશાનિર્દેશ પણ અધિકારીઓને આપવામાં આવ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ જણાવ્યું કે અમારી મુખ્ય પ્રાથમિકતા ખાસ કરીને સ્વચ્છતા, સ્વચ્છ પાણી અને આરોગ્ય પર કેન્દ્રિત છે. સુરતમાં આવેલા ભારે વરસાદ અંગે શહેર અને જિલ્લાની સમીક્ષા કરતા શ્રી સંઘવીએ ઉમેર્યું કે આરોગ્ય અંગે ઘરે ઘરે સર્વે પણ શરૂ કરવામાં આવ્યો છે. અમારી ટીમો તમામ પ્રકારની દવાઓ સાથે ઘરે પહોંચી રહી છે.
2: हमारी मुख्य प्राथमिकता स्वच्छता, स्वच्छ पानी और स्वास्थ्य को लेके है. डोर टू डोर सर्वे स्वास्थ्य को लेके भी चालू हो गया है और उसके अलावा भी हमने 10 जगह पे मेडिकल टेंट, मेडिकल कैंप बनाने का भी निर्णय लिया है. इसको भी छोटी मोटी बीमारी या कुछ भी प्रकार की अगर तकलीफ लग रही है तो वो कैंप में भी जाके उनकी इलाज करा सकते हैं. जहां पे भी पानी भरा था वहां आने वाले दिनों में जो पानी का समय था वो भी डबल किया गया है. हर सोसाइटी के रास्तों तक पहुंचने का प्रयास करेंगे. पहले मुख्य रास्ते साफ होंगे, बाद सोसाइटी के रास्ते क्लीन करने के लिए महानगरपालिका की टीम मदद करेगी.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsone.gov.in/geo અને અમારા એક હેન્ડલ aiarnews_abd ને ફોલો કરશો. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા 14 જૂનના રોજ લેવાયેલી સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ ચેપ્ટરમાં 222 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 182 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેથી અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 81.98% આવ્યું છે, જેમાં મનોજ પટેલનો ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક અને વેસ્ટર્ન રિજનમાં 1લો રેન્ક આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં આ વર્ષે સીએમએ ફાઉન્ડેશનનું અમદાવાદ ચેપ્ટરનું પરિણામ સૌથી વધુ આવ્યું છે, તેમજ પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે. આઈસીએમએઆઈના ચેરમેન સીએમએ મિતેશ પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું.
3: આઈસીએમએઆઈ દ્વારા 14 જૂનના જે ફાઉન્ડેશનની પરીક્ષા લેવામાં આવી હતી એમાં 222 સ્ટુડન્ટ્સ અપીયર થયા હતા અને એમાંથી 182 સ્ટુડન્ટ્સે ફાઉન્ડેશન ક્લિયર કર્યું છે. એટલે અમદાવાદ ચેપ્ટરનું પરિણામ લગભગ 82% જેવું છે. સીએમએનું કોર્સ સ્ટ્રક્ચર અત્યારે એ રીતનું બનાવવામાં આવ્યું છે કે જેથી કરીને કોર્પોરેટ્સની જે ડિમાન્ડ્સ હોય છે એને અનુસરીને એ માંગને પૂરી પાડે છે.
0: ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ સતીશ પટેલને માંજલપુર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી વડોદરાની માંજલપુર બેઠકમાં પેટા ચૂંટણી માટે ભાજપે સતીશ પટેલને ટિકિટ આપી છે. સતીશ પટેલ વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે કુલ 104 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી. 14 જુલાઈએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે, જ્યારે 16 જુલાઈએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 30 જુલાઈએ મતદાન થશે, જ્યારે 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરવામાં આવશે. અમદાવાદમાં સીઆઈઆઈના એક કાર્યક્રમમાં રાજ્યના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિસ્તરણ, નીતિગત સુધારાઓ અને ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાને વેગ આપવા યુવા સશક્તિકરણ પહેલ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે વધુમાં જણાવ્યું.
4: કરીબ કરીબ 3 લાખ એ સ્ટાર્ટઅપ રજિસ્ટર હુએ હૈ ઓર ઉસમે કે 100 સે જ્યાદા યુનિકોર્ન બન ચુકે હૈ. ગુજરાત પહેલે સે હી એન્ટરપ્રિનરશિપ કા હબ રહા હૈ. યહાં ભી હમ સ્ટાર્ટઅપ કે ઇકોસિસ્ટમ બના રહે હૈ. હમારી ગવર્નમેન્ટ ઓફ ગુજરાત કી જો પોલિસી હૈ સ્ટાર્ટઅપ કે લિયે ઉસમે ભી કાફી બદલાવ કરકે જ્યાદા એટ્રેક્ટિવ બના રહે હૈ.
0: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના

0: વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 12 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકે દાસે વધુ વિગતો આપી.
1: आने वाला 7 दिन के लिए 9 से लेकर 15 जुलाई तक, इसमें और इसके कारण रेन थंडर शावर का भी संभावना रहेगा आइसोलेटेड प्लेसेस में, और मॉडरेट टू रफ सी कंडीशन जो रहेगा, मॉडरेट टू रफ स्टीप प्रेशर ग्रेडियंट के कारण 30 से 40 किलोमीटर प्रति घंटा गास्टिंग टू 50 किलोमीटर प्रति घंटा में स्पीड होने का संभावना रहेगा 11 से 12 जुलाई. तो किसान भाई के लिए वार्निंग दिया गया है डे 3 डे 4.
0: આજે ગ્લોબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશની કુલ નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ગુજરાતનો ફાળો 17.82% છે. સ્થાપિત ક્ષમતા 50.386 ગીગાવોટ સુધી પહોંચી છે. એક અહેવાલ સાંભળીએ.
2: અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડીને સ્વચ્છ અને ટકાઉ ઉર્જા આધારિત ભવિષ્યનું નિર્માણ કરવાના હેતુસર આજે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાનું લક્ષ્ય છે. એટલું જ નહીં, પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા વર્ષ 2030 સુધીમાં દેશની 50% વીજળી નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવાનો સંકલ્પ પણ કરાયો છે. આ રાષ્ટ્રીય લક્ષ્યને અનુસરીને ગુજરાત પવન, સૌર અને રૂફટોપ સોલાર ઉર્જા ક્ષેત્રે દેશમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. કુલ સ્થાપિત નવીનીકરણીય અને સ્થાપિત પવન ઉર્જા ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ તથા સ્થાપિત સૌર ઉર્જા ક્ષમતામાં બીજા ક્રમે છે, જ્યારે 13,45,000થી વધુ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન અને 7,408 મેગાવોટ ક્ષમતા સાથે રૂફટોપ સોલાર ક્ષેત્રે પણ ગુજરાત પ્રથમ ક્રમે છે. નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રના વિકાસથી રાજ્યમાં અંદાજે 2,37,000 રોજગારીનું સર્જન થયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત દેશમાં ડેટા સેન્ટર સ્થાપના માટે બેસ્ટ ડેસ્ટિનેશન બનશે. વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029 જાહેર કરાઈ. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આગામી સમયમાં ખાનગી બસ માટે બસ પોર્ટ બનાવવાની જાહેરાત કરી. પૂરથી અસરગ્રસ્ત દક્ષિણ ગુજરાતની મુલાકાત લેતા મુખ્યમંત્રી. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી. ICAMI દ્વારા CMA ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરાયું. અમદાવાદના મનોજ પટેલે ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક મેળવ્યો. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સવારના 7:20 થઈ રહી છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. કાર્યક્રમની શરૂઆત કરીએ મહેન્દ્ર કપૂર અને સાથીદારોના સ્વરે ગવાયેલ તુલસીજીની આ આરતીથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharati.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હાં દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર.

0: પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત. FM ગોધરા પર જાહેરાત આપીને અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 મેગાહર્ટ્ઝ પર. સંપર્ક કરો
1: 999-8389-833 999-8389-833 999-8389-833

પામેલા જૈન અને સાથીદારોના સ્વરે ગવાયેલા અંતિમ ભક્તિ રચના સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં 7:45 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ત્રણ દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચશે. ત્રીજા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા સંમત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધ સરહદી ક્ષેત્ર અને સતર્ક સમાજ મળી દેશને સુરક્ષિત બનાવી શકે. ઇરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામનેનીને મસદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવ્યા અને ફિફા વિશ્વકપમાં ફ્રાન્સે મોરોક્કોને હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ન્યૂઝીલેન્ડ મુલાકાતને લઈને ઓકલેન્ડમાં ઉત્સાહનો માહોલ છે. લગભગ ચાર દાયકામાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડની આ પહેલી મુલાકાત હશે. ન્યૂઝીલેન્ડમાં રહેતા ભારતીય સમુદાય તેમજ નાગરિકો આ ઐતિહાસિક પ્રસંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે સ્વાગત કે લીએ ઓકલેન્ડ પૂરી તરહ તૈયાર હૈ. યહાં બસે ભારતીય સમુદાય કે સાથ સાથ સ્થાનીય ન્યૂઝીલેન્ડ વાસી ભી પારંપરિક માઓરી અભિવાદન કિયા ઓરા મોદી કહેકર ઉનકા સ્વાગત કરને કો ઉત્સુક હૈ. મહિલાએં, યુવા, ઉદ્યોગ જગત કે પ્રતિનિધિ, શિક્ષાવિદ ઔર વિભિન્ન સામુદાયિક સંગઠનો કે સદસ્ય ઇસ યાત્રા કો ભારત ઔર ન્યૂઝીલેન્ડ કે સંબંધો મેં એક નયે અધ્યાય કી શરૂઆત માન રહે હૈ. ઉનકા વિશ્વાસ હૈ કી પ્રધાનમંત્રી મોદી કી યહ યાત્રા વ્યાપક શિક્ષા, નિવેશ, ખેલ ઔર સાંસ્કૃતિક સહયોગ કો નઈ ગતિ દેગી. મંજુ મીના, આકાશવાણી સમાચાર કે લીએ ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ સે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ તેમના અંતિમ પડાવની નજીક છે. શ્રી મોદી આજે મેલબોર્નમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ શ્રી મોદી આજે ઓસ્ટ્રેલિયાના વિપક્ષી નેતા એંગસ ટેલર સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો અને રાજકીય સહયોગને વધુ ગાઢ બનાવવા પર વ્યાપક ચર્ચા કરશે. દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયાએ સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પર સંયુક્ત ઘોષણાપત્ર અને મુક્ત, ખુલ્લા, સમાવિષ્ટ ભારત પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી દરિયાઈ સુરક્ષા સહયોગ માટે એક રોડમેપ અપનાવ્યો છે. ગઈકાલે

0: મેલબોર્નમાં ત્રીજા ઓસ્ટ્રેલિયા ભારત વાર્ષિક નેતાઓના શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની એલ્બનીઝ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ આ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વાટાઘાટો પછી એક સંયુક્ત પ્રેસ નિવેદનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પ્રશાંત ક્ષેત્ર ફક્ત બે મહાસાગરોનું મિલનબિંદુ નથી, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોની સહિયારી આકાંક્ષાઓ દર્શાવે છે.
1: हमारे मैरिटाइम सिक्योरिटी कोलैबोरेशन रोडमैप से इंडो पैसिफिक में हमारे साझा प्रयासों को नई ताकत मिलेगी. हम शिप बिल्डिंग, शिप रिपेयर और मेंटेनेंस में भी मिलकर आगे बढ़ेंगे. फ्रेंड्स, आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की.
0: બાદમાં મીડિયાને માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે બંને પક્ષોએ ભારતને ઓસ્ટ્રેલિયમ યુરેનિયમના લાંબા ગાળાના પુરવઠા માટે વહીવટી વ્યવસ્થાને અંતિમ સ્વરૂપ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની એલ્બનીઝ વચ્ચેની વાતચીત બંને નેતાઓ વચ્ચે વધતી જતી વ્યૂહાત્મક ભાગીદારી અને પરસ્પર સમજણને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધ સરહદી ક્ષેત્ર અને સતર્ક સમાજ મળી દેશને સુરક્ષિત બનાવી શકે છે. ગઈકાલે નવી દિલ્હીમાં સરહદી જિલ્લાઓના પોલીસ અધિક્ષકોના સંમેલનને સંબોધતા તેમણે કહ્યું કે સરકાર ઘૂસણખોરી મુક્ત દેશ સુનિશ્ચિત કરવા માટે મજબૂત પદ્ધતિઓ વિકસાવી રહી છે. સાંભળી આ અંગે એક અહેવાલ.
2: गृहमंत्री अमित शाह ने कहा है कि सुरक्षित सीमा, समृद्ध सीमावर्ती क्षेत्र और जागरूक समाज मिलकर देश को सुरक्षित बना सकते हैं. उन्होंने कहा कि जीवंत ग्राम कार्यक्रम के अंतर्गत पलायन रोकने, रोजगार सृजित करने और सरकारी कल्याणकारी योजनाओं का शत प्रतिशत कार्यान्वयन सुनिश्चित करने के लिए प्रयास किए जा रहे हैं. उन्होंने कहा कि सरकार देश को पूरी तरह से घुसपैठ मुक्त बनाने के लिए एक मजबूत व्यवस्था का निर्माण कर रही है. श्री शाह ने कहा कि सरकार 1600 किलोमीटर से अधिक लंबी भारत म्यांमार सीमा पर 31,000 करोड़ रुपए की लागत से बाड़ लगा रही है. अक्षित के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું હતું કે ભારત તેના કુશળ કાર્યબળ, મજબૂત સંસ્થાઓ અને નવીનતા ઇકોસિસ્ટમને કારણે વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. નવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત નેશનલ જીસીસી બિઝનેસ સમિટને સંબોધતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે દેશમાં 2100થી વધુ વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો છે, જે 23 લાખ વ્યવસાયિકોને સીધી રીતે રોજગારી આપે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કુવૈતની મુલાકાત બાદ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે ઓમાન પહોંચ્યા. ઓમાનના વિદેશ મંત્રાલયના મહાનિદેશક શેખ અહમદ અલ મશ્કરીએ તેમનું સ્વાગત કર્યું. ડોક્ટર જયશંકર કતાર, બહેરીન, કુવૈત, ઓમાન, ન્યૂયોર્ક અને બ્રસેલ્સની 11 દિવસની મુલાકાતે છે. ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં રાજ્યસભા પેટાચૂંટણી માટે સુખેન્દુ શેખર રોય, સુષ્મિતા દેવ અને પ્રકાશ ચિકબરેકને પોતાના ઉમેદવારો તરીકે જાહેર કર્યા છે. આ ત્રણેય બેઠકો માટે મતદાન 24 જુલાઈએ થશે. આ ત્રણેય નેતાઓ તાજેતરમાં જ ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. પ્રસ્તાવિત એક રાષ્ટ્ર એક ચૂંટણી કાયદાની તપાસ કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ આજે અને કાલે કુવામાં વ્યાપક ચર્ચા કરશે. સમિતિ તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા સમાજના વિવિધ વર્ગોના મંતવ્યો એકત્રિત કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે ગોવાનો પ્રવાસ કરી રહી છે. સરકારે સ્માર્ટફોન, લેપટોપ, પહેરી શકાય તેવા સ્માર્ટ ઉપકરણો અને સ્માર્ટ ટીવી જેવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ડિસ્પ્લે એસેમ્બલી, લિથિયમ આયન કોષો અને ઇન્ડક્ટર કોઇલ મોડ્યુલોના ઉત્પાદનમાં વપરાતી સામગ્રી પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલયે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના 3 મુખ્ય ઘટકોના ઉત્પાદનમાં વપરાતી સામગ્રી પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપતા 3 અલગ અલગ સૂચનાઓ જારી કરી છે. ઇરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેનીને મશહદ સ્થિત ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવ્યા છે, જ્યાં હજારો સમર્થકો તેમના અંતિમ સંસ્કાર માટે ભેગા થયા હતા. તેમના મોટા પુત્ર સૈયદ મુસ્તફા ખામનેનીએ ધાર્મિક નમાઝ અદા કરી હતી. આ વર્ષે 28 ફેબ્રુઆરી

0: જાન્યુઆરીના રોજ અમેરિકા ઇઝરાયેલી હુમલામાં આયાતુલ્લા અલી ખામને માર્યા ગયા હતા, જેને કારણે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં વ્યાપક સંઘર્ષ શરૂ થયો હતો. ફૂટબોલ વિશ્વકપમાં મોરક્કોનો 2-0 હરાવીને ફાન્સે સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. અમેરિકાના બોસ્ટનમાં રમાયેલી પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં પહેલા હાફ સુધી કોઈ ગોલ થયો નહોતો. બીજા હાફમાં કાયલિન એમ્બાપ્પેએ 60મી મિનિટે અને ઓસમાન ડેમ્બેલે 66મી મિનિટે ગોલ કરીને ફાન્સને વિજય અપાવ્યો હતો. એમ્બાપ્પે 30 વર્ષની ઉંમર પહેલા વિશ્વકપમાં 20 ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. ફ્રાન્સ સતત ત્રીજી વખત વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચ્યું છે. આજે રાત્રે બીજા ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન બેલ્જિયમ સામે ટકરાશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના અખબારોમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ સમજૂતી, અમેરિકા ઇરાન સંઘર્ષ, સમગ્ર દેશમાં ચોમાસુ સક્રિય, વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી જેવા સમાચારો જોવા મળે છે. ફૂલછાબે ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપશે, ચીનને ઝટકો, મથાળા હેઠળ હેડલાઇન સમાચાર બનાવ્યા છે. આ ઉપરાંત ચાબહારને નિશાન બનાવી અમેરિકાનો ભીષણ હુમલો, સુરતમાં ખાડીપુર રોકવા 500 કરોડનું પેકેજ જાહેર જેવા સમાચારોને આજના અંકમાં સ્થાન આપ્યું છે. અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુમથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક, આ ગુજરાત સમાચારની હેડલાઇન છે. આ ઉપરાંત એઆઈની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000 છટણી, ડાયાબિટીસના દર્દીઓ માટે સપ્તાહમાં ઇન્સ્યુલિનનો એક ડોઝ ભારતમાં લોન્ચ, સલાયાનું મળવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું જેવા સમાચાર જોવા મળી રહ્યા છે. અમેરિકા ઇરાન વચ્ચે જંગ જારી, એકબીજાના મથકો પર હુમલા, નવ ગુજરાત સમયની હેડલાઇન છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 3 દેશોની મુલાકાતના છેલ્લા તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચશે. ત્રીજા ભારત ઓસ્ટ્રેલિયા વાર્ષિક શિખર સંમેલન દરમિયાન ઓસ્ટ્રેલિયા ભારતને યુરેનિયમ આપવા સંમત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધ સરહદી ક્ષેત્ર અને સતર્ક સમાજ મળી દેશને સુરક્ષિત બનાવી શકે. ઈરાનના ભૂતપૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામનેનીને મશહદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવ્યા. અને ફિફા વિશ્વકપમાં ફ્રાન્સે મોરક્કોને 2-0 હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

કિશોર કુમાર અને સાથીદારોના સ્વરે ગવાયેલ આ ગીત રચના છે જાવેદ અખ્તરની, જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ફિલ્મનું નામ છે મિસ્ટર ઇન્ડિયા.

આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે થોડી જ વારમાં સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

0: વહુ.
1: જી મમ્મી જી.
0: આ ઘરના થોડા નિયમો છે.
1: જેમ કે?
0: જેમ કે અહિયાં કેશ ની પરંપરા નથી.
1: તો લેવડ દેવડ?
0: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
1: ઓ,
0: જેમ કે યુપીઆઈ થી.
1: અચ્છા.
0: અને હા, સાંભળ, હજુ એક નિયમ છે.
1: કયો નિયમ મમ્મીજી?
0: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
1: તમે પણ ને મમ્મીજી.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.

0: કેકેના સ્વરે ગવાય લા ગીત હતું વો લમ્હે ફિલ્મનું. ગીતકાર હતા નિલેશ મિશ્રા અને સંગીતકાર પ્રીતમ ચક્રવર્તી.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજે આઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: અંકિત તિવારી અને પલક મુછાલના સ્વરે ગવાયેલ આ ગીત છે ફિલ્મ એક્શન જેક્સનનું. ગીતકાર છે સમીર અને સંગીતકાર હિમેશ રેશમિયા.

રમૈયા વસ્તવૈયા ફિલ્મનું આ ગીત આપી સાંભળ્યું. આતિફ અસલમ અને શ્રેયા ઘોષાલના સ્વરે ગવાયેલ. મિત્રો, સમય અત્યારે સવારના 8:50 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક, પ્રસારણ છે FM ગોધરાનું. કાર્યક્રમમાં હવે પછીનું ગીત કનિકા કપૂર અને મીટ બ્રધર્સના સ્વરે ગવાયેલ રોય ફિલ્મનું.

પ્રેમ રતન ધનપાયો ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું શાન અને સાથીદારોના સ્વરે ગવાય. શબ્દો હતા ઇરશાદ કામિલના અને સંગીતકાર હતા હિમેશ રેશમિયા. મિત્રો, કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ સાંભળીએ મોનાલી ઠાકુરના સ્વરે ગવાયેલ લુટેરા ફિલ્મનું આ ગીત.

મિત્રો, આ અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે 10:10 થયા છે. પ્રસ્તુત છે કવ્વાલીનો કાર્યક્રમ.

0: વહુ.
1: જી મમ્મી જી.
0: આ ઘરના થોડા નિયમો છે.
1: જેમ કે
0: અહિયાં કેશ ની પરંપરા નથી.
1: તો લેવડ દેવડ
0: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
1: ઓ,
0: જેમ કે યુપીઆઈ થી.
1: અચ્છા.
0: અને હા, સાંભળ, હજુ એક નિયમ છે.
1: કયો નિયમ મમ્મીજી?
0: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
1: તમે પણ ને મમ્મીજી.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.

0: મિત્રો, આ અંતિમ કવાલી સાથે જ આજનો કવાલીનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સવારના 10:30 થઈ રહી છે. હવે સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ.
1: મુખ્ય પેજે કાલો કે ઉન વહેવાર લા શરમ મહેસૂસ થયો, ઉન પસ્તાવ એ શરમ મુજબ.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હવે હિન્દી ફિલ્મી ગીતો સાંભળીએ. કાર્યક્રમમાં પ્રથમ ગીત શાશ્વત સિંહના સ્વરમાં છે, ફિલ્મ મેટ્રો ઇન દિનો.

બ્રેક કે બાદ આ ફિલ્મનું ગીત સાંભળીએ, જેને સ્વર આપ્યો છે વિશાલ દાદલાની અને ઇલિયાસા મંડોસાએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે અમન લેખાડા, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળે જગદીશ જોશીની રચના
1: એકાકી

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળી હેમંત શાહની રચના. તો હવે સાંભળીએ શૂન્ય પાલનપુરીની રચના અમન લેખડિયાના જ સ્વરમાં.

0: તો શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુગમ સંગીત અંતર્ગત અમન લેખડિયાના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ન્યૂઝીલેન્ડ જવા રવાના થયા. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નેશનલ હાઇવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. પાલનપુર સામખિયાળી માર્ગ વિસ્તરણ કામોમાં ઝડપ લાવવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો. અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી 3 મહિનામાં શરૂ કરાશે. નવસારીના ધોળાપીપળા પાસે ગોડાઉનમાં આગના અહેવાલ. દેશના 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ. ઉત્તરાખંડમાં અતિભારે વરસાદની ચેતવણી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુરક્ષિત સરહદ, સમૃદ્ધ સરહદી ક્ષેત્ર અને સતર્ક સમાજ મળીને દેશને સુરક્ષિત બનાવશે. નાણામંત્રી નિર્મળા સીતારમણે જણાવ્યું કે ભારત તેના કુશળ કાર્યબળ અને નવીનતા ઇકોસિસ્ટમના કારણે વૈશ્વિક ક્ષમતા કેન્દ્ર માટે પસંદગીના સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. કુવૈતની મુલાકાત બાદ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર ઓમાન પહોંચ્યા. સરકારે મેન્યુફેક્ચરિંગ પાર્ટસ પરની કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપતા મોબાઇલ અને લેપટોપ સસ્તા થશે. ભાજપે સતીશ પટેલને વડોદરાની માંજલપુર બેઠકના ઉમેદવાર જાહેર કર્યા. વડોદરા જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન આવતીકાલથી 13 જુલાઈ સુધી બાજવા સ્ટેશન સુધી આંશિક રીતે શરૂ કરવામાં આવશે. આ ટ્રેન વડોદરા અને બાજવા વચ્ચે રદ રહેશે. સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો ઓલ ઇન્ડિયામાં 9મો રેન્ક. આજે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી. ફિફા વિશ્વકપમાં ફાન્સનો મોરોક્કોને 2-0 હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ. અને વિમ્બલ્ડન ટેનિસમાં ચેક રિપબ્લિકની કેરોલિના મુચોવા મહિલા સિંગલ્સની ફાઇનલમાં. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર સવારના 11 વાગીને 2 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. ફિલ્મ ભારતનું ગીત સાંભળીએ અભિજીત શ્રીવાસ્તવના સ્વરમાં.

આ હતું ફિલ્મ ભૂલ ભુલૈયા 3નું ગીત. ગાયક કલાકાર હતા સોનુ નિગમ અને સાથી. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. ગજેન્દ્ર વર્માને સાંભળીએ. ગીતના શબ્દો છે તેરા ઘાટા.

સોનુ નિગમને આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ અનુરાધા પોડવાલ અને જગજીત સિંહના.

મુનાવર રાણાને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે, સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. નીતિ આયોગના સભ્ય ડોક્ટર જોરામ અનિયાએ નવી દિલ્હીમાં યુનિસેફ ઇન્ડિયાના પ્રતિનિધિ અને તેમના પ્રતિનિધિમંડળ સાથે બાળ કેન્દ્રિત વિકાસ, શાળા શિક્ષણ અને માનવ વિકાસ પર સહયોગને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. પ્રશિક્ષણ વર્ગો, વડોદરાના માંજલપુર વિધાનસભા સહિત સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણી અને સંગઠનાત્મક કાર્યકરો અંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં આજે પ્રદેશ ભાજપની બેઠકો. પોરબંદરમાં ગુફાઓના સર્વાંગી વિકાસ માટે નવતર પહેલ શરૂ કરાઈ. કેવ થીમ આધારિત હોટલ, રેસ્ટોરન્ટ અને કેફે આકર્ષણનું કેન્દ્ર બનશે. આજે વૈશ્વિક ઉર્જા સ્વાવલંબન દિવસની ઉજવણી, જેનો મુખ્ય ઉદ્દેશ પરંપરાગત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડીને પ્રદૂષણ મુક્ત ભવિષ્ય બનાવવાનો. અમદાવાદમાં 149મી રથયાત્રા અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોમી એકતા યાત્રાનું આયોજન. પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં ક્રાઇમ બ્રાન્ચ, SOG, સાયબર સેલ અને મહિલા વિંગ દ્વારા સંયુક્ત ફૂટ પેટ્રોલિંગ કરાયું. વડોદરામાં 45મી રથયાત્રા માટે પોલીસ તંત્ર સજ્જ. ભાવનગરમાં 41મી રથયાત્રાની તૈયારીઓ તેજ. ગાંધીનગરની કેનેરા બેંકની શાખામાં આજે આગનો બનાવ. અગ્નિશમન દળોએ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. ભારત અને ન્યૂઝીલેન્ડ ચાલુ વર્ષે રમતગમત સંબંધોના 100 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. હોકીથી શરૂ થયેલી આ યાત્રા બંને દેશો વચ્ચે મિત્રતા અને સહયોગનું એક મજબૂત માધ્યમ બની રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ન્યૂઝીલેન્ડ જવા રવાના થયા. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નેશનલ હાઇવેના કામોની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. પાલનપુર સામખિયાળી માર્ગ વિસ્તરણ કામોમાં ઝડપ લાવવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતનો કાર્યક્રમ. પુરુષોત્તમ ઉપાધ્યાયને સાંભળીએ. રચના છે ભાનુશંકર વ્યાસની.

0: સૈફ પાલનપુરીની રચના આપ સાંભળી રહ્યા હતા પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.
1: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
2: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું.
3: બની ગયું બજેટ?
2: હા, 5,000 બચી ગયા.
3: તો નવી સાડી લઈએ?
2: ના, ગયા મહિને જ તો લીધી હતી.
3: હજી એક
2: નહીં, પહેલા બજેટ.

0: અપનાવો, પછી નાની નાની બચતને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ. આવી મોટી. હવે જા ભાઈ.
1: આરબીઆઈ કહે છે,
0: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
2: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ વાલા શ્રોતા મિત્રો, સહયોગ કાર્યક્રમમાં આપ સૌનું ભાવભર્યું હેતભર્યું સ્વાગત. મીઠા આવકાર સાથે આજના કાર્યક્રમ સાથે હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, કહેવાય છે સંગ તેવો રંગ. હવે આ સંગ કોઈનો પણ હોઈ શકે, સ્વજનોનો, મિત્રોનો કે પછી પુસ્તકોનો. તે પોતાનો રંગ અચૂક છોડી જાય છે, વળી તમારું વાંચન તમારા વિચારોને નિખારે છે અને વિચારો વ્યક્તિત્વને નવો ઓપ આપે છે. આ રીતે નીખરેલું એક વ્યક્તિત્વ એટલે મલ્ટી ડાયમેન્શનલ પર્સનાલિટી પ્રણવ ત્રિવેદી.
3: કારકિર્દીની શરૂઆત કરી મોરબીથી, સિન્ડિકેટ બેંકની નોકરીથી. પિતાની સલાહ અનુસાર નવરાશના સમયમાં પુસ્તકાલયમાં જઈને વાંચન કરતા, એ વાંચનની સાથે સાથે ચિંતન મનન કરતા કરતા એક સર્જક તરીકેનું બીજ ક્યારે રોપાઈ ગયું એ એમને પોતાને પણ ખબર ના પડી.
2: તો ચાલો સર્જક સાથે સંવાદ આ વિષય અંતર્ગત સાંભળીએ સર્જક પ્રણવ ત્રિવેદી સાથેની હિતેશ માવાણીની વાતચીત.
4: નમસ્કાર શ્રોતા મિત્રો, સહિયારના આંગણે આપણે અવારનવાર નવી નવી પ્રતિભાઓને આપણે આકાશવાણી સ્ટુડિયોઝમાં બોલાવીએ છીએ અને તેઓ પોતાના જે ક્ષેત્રમાં જે ફિલ્ડમાં કાર્યરત હોય અને સમાજ માટે નોંધનીય પ્રદાન આપતા હોય તેવી પ્રતિભાઓને સહિયારના પ્લેટફોર્મ પર આવી અને પોતાની વાત રજૂ કરવા માટેનું આપણે પ્લેટફોર્મ આપીએ છીએ. આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આજે પ્રણવભાઈ ત્રિવેદી ઉપસ્થિત છે કે જેઓ એક લેખક, પત્રકાર, સાહિત્ય ક્ષેત્રમાં વક્તા અને આ ઉપરાંત જનસંપર્ક અને કમ્યુનિકેશન સ્કિલ, સંવાદ કલા જેને આપણે કહીએ તે ક્ષેત્રમાં એક ટ્રેનર તરીકેની ભૂમિકા સુંદર રીતે ભજવી રહ્યા છે. પ્રણવભાઈ ત્રિવેદી, આપનું આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
5: ખૂબ ખૂબ આભાર આકાશવાણીનો આ તક આપવા બદલ.
4: પ્રણવભાઈ, આપ સૌપ્રથમ શ્રોતા મિત્રોને આપનું જે બેન્કિંગ ક્ષેત્રનું બેકગ્રાઉન્ડ રહેલું છે તેની આપ વાત કરશો.
5: વર્ષ 1985માં બેન્કની નોકરી જોઈન કરવાનો અવસર મળ્યો અને 1985થી 2022 સુધી એટલે કે લગભગ 37 વર્ષ સ્ટેટ બેંકમાં સેવા કરવાનો અવસર મળ્યો અને એ અવસર દરમિયાન અનેક માણસોનો જે પરિચય થયો એને હું મારું સદભાગ્ય એટલા માટે ગણું છું કે બેન્કિંગ એ એવો વ્યવસાય કે જેમાં સમાજના દરેક વર્ગના લોકો સાથે વાત કરવાનું બને છે.
4: પ્રણવભાઈ, આપે બેન્કિંગમાં કયા કયા ફિલ્ડ પર કામ કર્યું એની પણ આપ વાત કરશો.
5: બેંકમાં હું દાખલ થયો ત્યારે શરૂઆતમાં તો કોમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર પણ નહોતા એ સમયે બેંકમાં દાખલ થવાનું બન્યું અને એ ઉપરાંત બેંકની સામાન્ય કામગીરી સિવાય મેં સારો એવો સમય બેંકના આઈટી વિભાગમાં એટલે કે જ્યારે બેંકમાં કોમ્પ્યુટરાઇઝેશનની શરૂઆત થઈ ત્યારથી બેંકના સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના આઈટી વિભાગમાં કામ કરવાની મને તક મળી અને ઘણી બધી શાખાઓને અમે કોમ્પ્યુટરાઇઝ કરી. એ કદાચ મારી કારકિર્દીનો સુવર્ણ સમય હતો કે જેમાં અમને ઘણું શીખવા પણ મળ્યું અને અમારા થકી બેન્કિંગ સેવાઓને અમે નવી ટેકનોલોજી તરફ લઈ જઈ શક્યા એનો એક આનંદ પણ મળ્યો.
4: એટલે પ્રણવભાઈ, એમ જે આપણે વાત કરી કે એ જમાનામાં કેલ્ક્યુલેટર પણ નહોતા અને ત્યાર પછી એક આ કોમ્પ્યુટરાઇઝેશન થયું, તો એ ટ્રાન્ઝેક્શન ફેઝમાં જે મુશ્કેલીઓ હતી તેની પણ આપ વાત કરો.
5: નવા નવા કોમ્પ્યુટર જ્યારે બેન્કોમાં આવ્યા ત્યારે ખરેખર એ સમયગાળો એવો હતો કે બેન્કના સ્ટાફ તો બરાબર છે પણ ગ્રાહકો માટે પણ એ થોડી નવી વાત હતી. પણ બેન્કિંગનું જે કામકાજ છે એ નાણાકીય ક્ષેત્રનું કામકાજ હોવાને કારણે એમાં વધારે નિયમિતતા અને ભૂલ વગરનું કામ થાય એ બહુ જ જરૂરી અને એક પ્રાથમિક શરત હોય છે. તો કોમ્પ્યુટરને આવવાથી પહેલો ફાયદો એ થયો કે ગણતરીની બાબતોમાં વધારે એક્યુરસી બેન્કિંગમાં આવી. એ સિવાય સેવાઓમાં પણ, કારણ કે એટીએમ છે, એ પછી અત્યારનું જે મોબાઈલ બેન્કિંગ, નેટ બેન્કિંગ વગેરે છે એ બધાની પાછળ પણ આ કોમ્પ્યુટરાઇઝેશન જ જવાબદાર છે. અને નવી પેઢી કે જે 2000 પછી એટલે કે 21મી સદીમાં જે ગ્રાહકો બેન્કિંગમાં જોડાયા છે એ લોકો માટે આ બહુ મહત્વનો તબક્કો હતો અને એ દરમિયાન અમને ઘણા અનુભવો થયા

0: કે ગ્રાહકોએ એને આવકાર્યું પણ હોય, શરૂઆતમાં જેને આપણે ટીથિંગ પ્રોબ્લેમ કહી શકીએ એવા પ્રશ્નો આવ્યા હોય ત્યારે ગ્રાહકોની ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો કે આના કરતા તો ચોપડા શું ખોટા હતા. પરંતુ ટેકનોલોજીને કારણે લેજરમાંથી કોમ્પ્યુટરમાં આવ્યા પછી ધીરે ધીરે હવે છેલ્લા 10 વર્ષથી આપણી સમગ્ર બેન્કિંગ ઇન્ડસ્ટ્રી બહુ સરસ રીતે સ્ટ્રીમલાઇન થઈ અને ટેકનોલોજીકલ મહત્તમ ઉપયોગ કરી રહી છે.
1: એટલે પ્રણવભાઈ એમ કહી શકાય કે બેન્કિંગ ક્ષેત્રમાં એક ટેકનોલોજીકલ રિવોલ્યુશન આવ્યું જ્યાં લેજર એકાઉન્ટ્સ અને ફિઝિકલ વર્ક હતું એને બદલે હવે સંપૂર્ણપણે મોબાઈલ અને એપ્લિકેશન બેઝડ બેન્કિંગ સિસ્ટમ થઈ ગઈ છે. શ્રોતા મિત્રો, આપણે જે વાત કરવી છે પ્રણવભાઈની એ છે કે તેમણે બેન્કિંગની સાથે સાથે લેખન અને સાહિત્યમાં પણ અભિરુચિ રાખી છે, પોતાનો આ શોખને જીવંત રાખ્યો છે અને તેમણે 3 પુસ્તકો સમાજને ભેટ આપ્યા છે. તો પ્રણવભાઈ, આપની આ સાહિત્ય સર્જનની વાત આપ જણાવો.
0: સાહિત્યની વાત છે એમાં મુખ્ય 2 વસ્તુ આવે છે એના સ્તંભ ગણી શકાય એવી, એક તો અનુભૂતિ અને બીજી અભિવ્યક્તિ. અનુભૂતિ દરેક પાસે હોય છે પણ અભિવ્યક્તિનું પ્રમાણ વ્યક્તિ વ્યક્તિ અલગ હોય છે. અને સાહિત્યનું બીજું કામ છે જે તે સમયગાળાના પ્રવાહોનું દસ્તાવેજીકરણ, એ પણ એ બહુ જરૂરી છે. અને પુસ્તકો પ્રસિદ્ધ કરવા પાછળનું એક હેતુ એ પણ હતો કે આપણા વિચારો આપણી અભિવ્યક્તિનું દસ્તાવેજીકરણ થાય. અંગત વાત કરું તો 1981માં એટલે કે મારી 16 વર્ષની ઉંમરે મેં મારા નાના ભાઈનું મૃત્યુ જોયું અને એ એટલી બધી સંવેદનશીલ ઘટના હતી કે ત્યાંથી જે સંવેદનાને ધાર નીકળી એ હજી આજ સુધી એવી ને એવી રહી છે. અને એ પછીના થોડા સમયમાં જ 1985માં મારે ઘરથી દૂર, કારણ કે મારું વતન ભાવનગર અને ભાવનગરથી મારે મોરબી મુકામે બેંકમાં હાજર થવાનું થયું, તો એ સમયે સ્વાભાવિક છે કે 19 વર્ષની ઉંમર પહેલીવાર ઘર છોડ્યાનો પ્રસંગ હોય અને હોમ સિકનેસ પણ હોય એ સ્વાભાવિક છે. એ સમયે મારા પિતાશ્રીએ મને ત્યાંના પુસ્તકાલયનું સભ્યપદ અપાયું અને કહ્યું કે જ્યારે પણ તને સમય મળે પુસ્તકો વાંચતો રહેજે. અને એ મોરબીનો મારો જે 8-10 મહિનાનો ગાળો રહ્યો એ દરમિયાન લગભગ એ સમયના શ્રેષ્ઠ પુસ્તકો મને વાંચવાની તક મળી અને એ મારા સાહિત્ય યાત્રાનો એક ગર્ભાવસ્થા માનું છું. શબ્દ સાથેની પ્રીત, સંદાન શબ્દ સાથેનું સગપણ એ હજી આજ સુધી ચાલુ રહ્યું છે. જુદા જુદા સમયે એટલે કે પહેલી વાર પુસ્તક પ્રકાશિત કરવાનો વિચાર આવ્યો એમાં પણ હમણાં આપણે બેન્કિંગની વાત કરીએ સંકળાયેલી છે કે બેંકના કર્મચારીઓ વિશે એવું કહેવાય કે એ લોકો પૈસાની ગણતરીઓ વચ્ચે રહેતા હોય છે એટલે એને બહુ સાહિત્ય સાથે સંપર્ક હોતો નથી. પણ મેં એવું નિરીક્ષણ કર્યું કે બેંકના કર્મચારીઓને જો એમના સુધી કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો એ વાંચતા હોય છે. અને એના માટે મેં એક અમારી બેંકમાં ગ્રીન લીફ નામની એક પત્રિકા શરૂ કરી જે એક જ A4 સાઇઝના પત્રમાં બંને બાજુ ક્યાંકથી સારું વાંચ્યું હોય કે મેં પોતે લખ્યું હોય એવું પ્રિન્ટ કરી અને દરેક શાખાના કર્મચારી સુધી હું પહોંચાડતો. પછી એ લોકોને પસંદ આવ્યું અને મિત્રોએ એવી પણ માગણી કરી કે આને એક પુસ્તિકા સ્વરૂપે કંઈક પ્રસિદ્ધ કરો. એટલે એ પહેલું નિમિત્ત બન્યું 2007માં કે જે મેં ગ્રીનલીફ નામથી એક નાનકડી પુસ્તિકા પ્રસિદ્ધ કરી. એ પછી તો લખવાનું પણ ચાલુ રહ્યું અને લોકોને વહેંચવાનું પણ ચાલુ રહ્યું. પણ સમય વીત્યો કારણ કે બદલીઓના દોરમાં ઘણા બધા જુદી જુદી જગ્યાએ ફરવાનું બન્યું અને લખવાનું સાતત્ય ઓછું થયું. પણ 2019માં ફરી વખત પુસ્તક પ્રસિદ્ધ કરવાનો પ્રસંગ બન્યો અને એ ચબરખી નામથી એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું જેને મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત સાહિત્ય અકાદમીએ વર્ષ 2019ના શ્રેષ્ઠ પુસ્તક તરીકે પુરસ્કૃત પણ કર્યું.
1: પ્રણવભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન. ગુજરાત સાહિત્ય પરિષદે આપના આ ચબરખીને જે એવોર્ડ મળ્યો, તો આ ચબરખી પુસ્તક છે એ નિબંધ સંગ્રહ છે કે
0: ગ્રીનલીફ અને ચબરખી એ બંને લઘુ નિબંધ કહી શકાય એવા સાહિત્ય પ્રકારનો એક સંગ્રહ, ખાસ કરીને માનવ જીવનને સ્પર્શતા અને સંવેદનાને સ્પર્શતા એવા વિચારશીલ લેખોનો સંગ્રહ આપવાનો પ્રયત્ન કર્યો છે. અને એ જ પરંપરામાં 3જું પુસ્તક 2025માં ગયા વર્ષે ભાવ વિભોર નામથી 3જું પુસ્તક પણ પ્રસિદ્ધ કર્યું છે જેમાં પણ આ જ પ્રકારના ચિંતનાત્મક લેખો અને વિચાર પ્રેરક લેખોનો સંગ્રહ આપવાનો પ્રયત્ન કર્યો છે.
1: શ્રોતા મિત્રો, આપણે પ્રણવભાઈ સાથેની વાતચીતો ચાલુ રાખીએ. એ દરમિયાન પ્રણવભાઈ, આપની પસંદગીનું કોઈ ફિલ્મ સંગીત અથવા તો સુગમ સંગીતનું ગીત આપ જણાવો જે આપણે શ્રોતા મિત્રોને સંભળાવીએ.
0: મારા સંગ્રહમાં આમ તો ઘણા બધા ગીતો છે અને આકાશવાણી સાથેના સંપર્કો, દૂરદર્શન સાથેના સંપર્કો અને પરિવારમાં સાહિત્યના સંગીતના સંસ્કારને લીધે થોડી ઘણી ગ્રામોફોન રેકોર્ડ્સ વગેરે પણ સંગ્રહિત કરવાનું મને એક શોખ છે.

પરંતુ ગુજરાતી સુગમ ગીતની વાત કરીએ તો રાવજી પટેલ લિખિત મારી આંખે કંકુના સૂરજ આથમ્યા એ રચના છે અને એ ભૂપેન્દ્રજીએ ગાઈ છે બહુ સુંદર અવાજમાં, અને એ ગીતને એ રચનાને અનુરૂપ અવાજમાં એ પ્રેક્ષકોને સાંભળવું ગમશે.

0: શ્રોતા મિત્રો, પ્રણવભાઈ સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ. બેન્કિંગ ક્ષેત્રની કારકિર્દી, સાહિત્ય સર્જન અને તેની સાથે સાથે પત્રકારિત્વ જેવા વિષયમાં પણ તેમણે સમાજને પોતાનું શ્રેષ્ઠ અર્પણ કરેલું છે. જર્નાલિઝમમાં માસ્ટર્સ ડિગ્રી પણ મેળવી છે. તો આંકડાઓ અને શબ્દો અને તેની સાથે સાથે આ જર્નાલિઝમ, તો આ જર્નાલિઝમ ક્ષેત્રમાં આપની મનપસંદ પ્રવૃત્તિની વાત આપણે શ્રોતા મિત્રો સાથે કરીએ.
1: આમ તો પહેલું પુસ્તક પ્રસિદ્ધ કર્યું ત્યારે એવું થયું હતું કે આ પુસ્તક પ્રસિદ્ધિ છે, અને પુસ્તક છે આમ પણ એ માસ કોમ્યુનિકેશન એટલે સામૂહિક સંદેશા વ્યવહારનું એક અગત્યનું સાધન બની રહે છે. છાપેલો અક્ષર છે આમ પણ લોકો સુધી પહોંચતો હોય છે. તો એ અર્થમાં જ્યારે પુસ્તક પ્રસિદ્ધ કર્યું ત્યારે આ ક્ષેત્રનો કોઈ અનુભવ નહોતો, અને એ દરમિયાન મને એક બે મિત્રોએ એવું સૂચન કર્યું કે તમે આ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું જ છે તો એની વિશેની જે કંઈ થિયરી છે, એની વિશેની બીજી વિગતો છે, એની વિશેની જે કંઈ વિશેષતાઓ છે એ તમારે જાણવી હોય તો તમે પત્રકારિતાનો અભ્યાસ કરો. અને એ સૂચન મને ગમ્યું પણ, કારણ કે એ મારી પ્રવૃત્તિને અને પ્રકૃતિ